ભાઈ જોગા સુધી કન્યા આવાજ થઈ સાત પૌડી તું કહે એઠા પિતા પીછે મળતો એ મને કોઈ તેનું વેસરા દે વાપસ આવ થોડી દેરી કે બાદ ત્યારી સાસંગ ભાઈ જોગા તું ફેર આંબે ફેર પૌડી પે પેર રખતો ફેર કન્યા આવાજ